ત્રીજા જે વેલા વખત વય વિચારીએ તા કે તો વેલા ભગત હોય અંધ નામે રત્યા સચે સચે સો એક તર પ્યારા વિસરા ભગત કને હી હોય મન ધન શીતલ સાચ સ્યો સાસન વિરથા કોય મેરે મન હર કા નામ ચે આય સચે ભગતાં સિય જા હર વસે મન આય રાવ સહજે ખેતી રાય સચ નામ બીજ પાય ખેતી જમી અગલી મનવા રજા સહ સુભાય ગુરખા સૌદ અમૃત જદ પિતે દગદાય એ મન સાચા સચ રતા સચે રહ્યા સુમાય આખણ વેખણ બોલણા સૌદે રહ્યા સુમાય બાણી વચ્ચે ચૌ જુગે સચા સચ સુનાય હો મેં મેરા રહ ગયા સચે લ્યા મિલાય તિનકો મેલા દૂર હૈ જો સચ રહે લેવલાય નજરી નામ સે આયે વિણકર્મા પાયા ના જાય પૂરે પાય સાત સંગત લહે સગુરુ પેટાય જેસે આય અંધ નામે રત્યા દુઃખ વિખ્યા વિચૌ જાય નાનક શબ્દ મિલાવડા નામે નામ સમાય શ્રી રાગ મહલા તે જા આપણા ભાવ તન પાયન જન ગુર કા શબ્દ વિચાર સત્સંગ તે સદા મિલ રહે સત્ય કે ગુણ સાર